0: Watchunga.
1: FM Anupaha. FM Anuhatra Dashumata. Net FM.
2: වේලාව ඔබ වෙත ගෙන එන්නේ
3: ආහාරකින් ක්‍රියාකිරීම අරබා කොන්දේ බෙල්ලේ සන්ධිවල වේදනා සහ උලුක්කුවීම් වලටද සහනය දෙනවා Iodex.
4: වේලාව 11 විනාඩි 48යි.
5: පරම්පරා ගණනාවක් අපි ඔබව බල ගැන්වුවා. එහා මෙහා නොපෙනෙන පිටියක් ඇතුළේ තිබුණු අපේ නාමය උසස් තත්ත්වය ඔබ ඔබේ ජීවිතේ තරම් විශ්වාස කළා. දිනෙන් දින තාක්ෂණය ආරක්ෂාව ඉහළ නංවමින් ප්‍රමිතිය සහතික කළ ගිනි රැකවරණයේ ජාතික සුරක්ෂිතකරණය කැලනි ෆයින් ෂීල්ඩ් පර්පල් වයර් දැන් විලඳ පොලේ.
6: මුදලාලි
5: අනෝනා
6: මට පරිප්පු 500යි ලුණු කිලෝ එකයි. අපේ ඉස්කුරු ග්‍රෑම් 200ක් දානවද? මුදලාලි මට හොඳම කෑලි මිරිස් වලින් ග්‍රෑම් 300ක්ම දාන්න.
7: මුදලාලි ඔයා කාටද මේ බොරු කරන්නේ? අයි මේ වතෝ තාමට මෙහෙම කරයි කියලා. ඊයේ මුදලාලිගෙන් ගත්ත මිරිස් කුඩු රසත් නැ සරත් නැ මිරිස් පාටත් නැ.
5: විජය දාන්න ඔක්කොටම.
7: ඇයි මුදලාලි? නියම ප්‍රමිතියට හදලා විජය තමයි අපි කැමති කියලා මුදලාලි දන්නවනේ.
6: හොඳ වෙලාවට ඔයා ආවේ නැත්නම් අපිත් අහුවෙමු.
8: මිරිස් නම් මිරිස් විජය මිරිස්.
9: සුවපහසුව කල්පැවැත්ම වගේම නිමාවත්ිනුත් ඉතා ඉහළ ඔෆිස් චෙයර්ස් නම් දම්රෝම තමයි. ඔෆිස් එකේ තීම් එකට ගැලපෙන නවීනතම මාදිලි වලින් වගේම වර්ණ රසකින් වගකීමක් සහිතව දිවයින පුරා දම්රෝ ප්‍රදර්ශනාගාර වලින්.
10: SLT Mobitel සහ Digital ආර්ථික අමාත්‍යාංශය එක්ව ගෙනේන අනාගත AI තාක්ෂණයේ කේන්ද්‍රය ශ්‍රී ලංකා AI සතිය 2026 අනාගතය බලගන්වන නව අදහස් සහ තාක්ෂණය වෙනුවෙන් නවෝත්පාදනයේ සහ ක්ෂේත්‍රයේ ප්‍රමුඛයින් එක්වන දැවැන්ත වේදිකාව සැප්තැම්බර් 25 වනදා සිට 30 වනදා දක්වා අනාගතය වෙත යන මෙම චාරිකාවේ කොටස්කරුවෙක් වන්න දැන්ම පිවිසෙන්න AIExpo.lk AI සමග පෙරට.
11: මගේ දරුවගේ නම සජිත නිම්නේ. එයාට වයස අවුරුදු 9යි. මේ ආයතනයට ඇවිල්ලා දැනට මාසයක් පමණ තමයි වෙන්නේ. එන විට එළමගේ ධන ඉස්ස ටික දිගාර ගන්න බැගුවයි සිටියේ. නමුත් දැන් ඒ ධන ඉස්ස ටික සාමාන්‍ය දුරට දිගෑරලා මාසයක් ඇතුළත දැන් කකුලක් පොටට වගේ තිබ්බේ. දැන් එයාගේ කකුල හොඳට කෙලින් තියෙනවා. ඉතින් මේ ආයතනයට ඇවිල්ලා උඹලාට මේ වගේ දරුවෝ සිටිනම් මේ ස්ථානයෙන් ප්‍රතිකාර ලබා ගන්න හොඳම තැන කියලා මම උඹලාට ඉල්ලා සිටිනවා.
3: ඔබට මෙවැනි රෝග අවස්ථා තිබේ නම් අමතන්න Active Plus බෞද්ධ චිකිත්සක මධ්‍යස්ථානය 1856.956
12: Real Tasty Manufacturers 100% ස්වභාවික අමුද්‍රව්‍ය යොදාගත් කජු සමීක්ෂ කාගේල් ස්කේල් සතුළු සියලුම සුපිරි වෙළඳ සල් මගින් Real Tasty 0383380169
13: වසර 45ක විශ්වාසය සමග දකුණේ අද්විතීය රස ඩිලානි කළු දොදොල් වර්ග රසක් රස රසකින් එකම වහලක් යටින් ඩිලානි කළු දොදොල් පුද්ගලික සමාගම හම්බන්තොට
14: සිමෙන්ති කොට 100ක් දිනා ගන්න අද සිට අවම සංස්ථා සිමෙන්ති බෑග් 5ක් මිලදීගත් විල්පතක ඡායාරූපයක් නම ජාතික හැඳුනුම්පත් අංකය සමග 0779676767 අංකයට WhatsApp කරන්න නැතහොත් මිස් කෝල් එකක් දෙන්න කොන්දේසි සහිතයි
15: අමතක නොවෙන ලයිව් මියුසික් එක්ස්පීරියන්ස් එක ස්වර්ණභූමි ට්‍රැවල්ස් ඇන්ඩ් ටුවර්ස් සහ SL Breaking News සංවිධානය කරන චක්‍ර ලයිව් ඉන් ඔටර්ස් සුප්‍රියා ගයන් ගුණවර්ධන කාංචනා පීරිස් සමගින් සැප්තැම්බර් 25 රාත්‍රී 7 සිට ඔට ඇක්වටික් ක්ලබ්යේදී ටිකට් සඳහා විමසී 0777-575-718
2: වේලාව ඔබ වෙත ගෙන එන්නේ
16: ඔයා වගේ හොඳ කෙනෙකුට ගනුදෙනු කරන්න ඒ වගේම හොඳ තැනක් ඕන. ඔබේ ස්ථාවර තන්පතුවට ඉහළ පොලියක් ලබා දෙන හොඳම තැන සර්වෝදය ඩෙවලොප්මන්ට් ෆයිනෑන්ස් 13-19 අදම අමතන්න. ලංකා රේටින් BBB- stable outlook බලපත්‍ර අපි මුල්‍ය සමාගමක ශ්‍රී ලංකා තැන්පතු රක්ෂණ යෝජනාවක් සමාජිකයකි.
2: වේලාව 11 විනාඩි 51යි.
17: මේ හස්බන්ඩ්
18: මොකද වයිෆ්
17: ඔයාගේ එක්ස් ගර්ල් ෆ්‍රෙන්ඩ් උයි මමයි චන්දි ඉල්ලුවතින් ඔයා කාටද චන්ද දෙන්නේ
18: වෙන කාටද වයිෆ් ඔයාට
17: අදත් වැරද්දුවානේ චන්දි ඉල්ලනවා වගේ මෝඩ වැඩක් මම කරයි කියලා හිතනවද ඒ වගේ මෝඩ වැඩ කරන්නේ ඔයාගේ එක්ස් ගර්ල් ෆ්‍රෙන්ඩ් ම තමයි
19: පවුල් ප්‍රශ්න නැතුව අහන්න ජනි එක දේ දුනු මාවත
2: වෙලාව 11 විනාඩි 52යි වෙලාව ඉක්මනින්ම ගිහිල්ලා තියෙන වෙලාවක ටග් ගාලා සම්බන්ධ කරගන්න හදන්නේ මේ වෙලාවේ වලස් මුල්ලේ ඉන්න කට්ටියක් ඒ තමයි අපේ දර්ශන ඇතුළු කණ්ඩායම ලංකා ටයිල්ස් මොබයිල් ෂෝරූම් එක අරගෙන දර්ශන ඇතුළු කණ්ඩායම මේ වෙලාවේ ඉන්නේ වලස් මුල්ල නගරේ ආයුබෝවන් දර්ශන මොකද වෙන්නේ ඔය පැත්තේ
0: ஐபோன் ஜனித்த ஐபோன் வாங்கி லங்கா டைல் மொபைல் ஷோரூம் மிக தரகன் அப்படி அது தோசை இன்னி அதுல நீ வளர் முள்ள தமாய் பொருள் ஆவணுங்கிறான் நீ வரும் வளர் முள்ள பொருள் வாங்கி ஹவச இனோப்பி ஹக் மனு பொருள் ஆவணுங்கிறான் அது சூதானம் இது கொஹமுன ஜாவி புஞ்சி வேச குத்தேன் விழா அப்படி ஒன்று சூதானம் லங்கா டைல் வெட்டிங் வாசர் மேத வாசி தியேட்டர் ஹாத்தல் எக்தக்வா செவன்த் வாசியாக வட்டமாக வட்டினாக மக்தமாய் அப்படி ஹாத்ரணியை ஹிட்டவு தோண்ட ஹிட்டவு தேன்ல பாத்தீங்க உங்களது உப மேதாசல் நியூஸ் ஹாத்தனா வேணும் போலாம் தீர நியூஸ் அளவுக்கு வெடியாக இருந்தா வேணும் போலாம் ஏ கொஹமுன ஒன்னு போய் நியூஸ் கிளப்பி நிற்கும் டைல் சார்ந்தா மேதமாய் லங்கா டைல் கிளக்கி அனைத்து லங்கா டைல் வாசர் மேத வாசி தியேட்டர் ஹாத்தல் ஹேக்கு லொகுமுழுக்கு டிஸ்கவுண்ட் அக்கௌண்ட்ல பாத்தீங்கதமாய் அப்ப இமே இதை வந்து வெடகாட்டி விட்டு அது தவசை இது ஆதரணி வளர் ஸ்கூல்லட்ட ஜனிஸ் இக்கது குறணி ஜனிஸ் கீனோஜி ஹெமதாமணி இது பாத்ரூம் கிளிஸ்லாம் வேட்டின்னு வரண்டு கிளிஸ்லாம் தூமணா ஆகுறே உங்களை அதால தேங்க வளட்டு அதால வந்து டைல் டிக்க ஒண்ணு ஹிக்கம வகல கட்டி மில தீக்கணும் வளர் ஸ்கூல்ல பொருள் இன்னும் ஜனித் அப்ப எல்லாம் காட்டி பழைய அழகு நீஜன் மத்தியஸ்தான் திகாக்கும் தீரும் கஷ்ணவி ஆதரணீய வளர் முள்ள பொருள் சீட்டு ஒவ்வொட்டைக்கு துணை பெய்மான உப்பா அனு ஹத்தராய் தசுமாட்டு ஹவதத் அலூத் ஹாகினி ஹாகினி அப்ப ஆதரணீய ஹக்மணபுர ஒரு ஆதரணி ஹிட்டு தொண்ட ஹிட்டு நேரத்த அப்படி ஆரத்தனை கரணி ஹவஸ்வரி அப்படி சுதம் ஆதரணீய ஹக்மணபுர ஒரு அவர்ணி கரணட்டு உடனே சாவு கோபட தவசாவத்தின் ஹவஸ்வரி இக்கதுவின் ஹக்மண நகரேட்டு அப்படி சுதரம் ஆதரணீய ஒப்பிப்புற ஒரு அவர்ணி கரணட்டு லங்காவட்டு தைல் கலாவகன உத்தரநாமே லங்கா டைல் சமகின் எஃப்எம்மான உப்பா அனு ஹத்தராய் தசுமாட்டு ஹவதத் அலூத்
20: உபிட்டு திபின் ஊ நேம ரோகியாக நீட்டாவட்டு சுவ கரகாந்து சிவநகல கமல் பந்துட வித பார்த்தா ஹபுவன் பிந்து ஐ ஹத்ய ஹத்தே துணாய் திசிய ஹத்தே துணாய் பன்சிய ஹத்தலியா ரசத்துன் ஹதுக்கு பாரம்பரிக அப்பே ரசைய மீனுக்கு சஹல் பை அண்ட் வின் வித் இன் ஸ்மார்ட் டிவி ரைஸ் குக்கர் பிளெண்டர் தினா கண்ண சஹல் கவரே கூப்பனே அதி தியாகே ஒப்பிட்ட ஹிமிவே மீனுக்கு சஹல் அப்பே உருமே அப்பே ரச
21: வாசினா மீனு கோயந்த சார்
22: டிஎல்பி வாசி கோய் காட்டத் வாசி
23: அப்பே அம்மா கிதராவது
24: நெஹ அம்மா மேல வந்து இருக்கான்